શ્રોતેઓ, આપણે કથા કાર્યક્રમ ભાવધારા ભાવધારા કાર્યક્રમાત આતાચ આપણે ઐકલત પંડિત જિતેન્દ્ર અભિષેકે યાંચ ગીત ઘેતલેલો હોત વિદા સાવરકરાંની. આતા ઐકુયા પુઢીલ ગીત. ગાયક આહેત અજિત કડકડે, ગીત લીલાય સુધાકર કુલકર્ણી યાની, આણી સંગીતકાર આહેત શ્રીકાંત ઠાકરે.